0: 7 પોઈન્ટ સંગા સદૈ રિવોર્ડેડ.
1: ત્રિવી શિક્ષણ અસ્પતાલ ટીચિંગ હોસ્પિટલ મહારાજગંજ કાઠમંડુકા વરિષ્ઠ સુગર થાઇરાઇડ તથા હોર્મોન રોગ વિશેષજ્ઞ ડાક્ટર નરેશ પરાજુલી અબ પોખરામાં ઉપચાર હુને સમસ્યાહરૂ સુગર કો સમસ્યા ગર્ભકાલીન મધુમેહ થાઇરાઇડ હોર્મોન કો ગડબડી હુને નિસંતાનપન મહિનાવારી ગડબડી યોનિચ્છામાં કમી હુને મહિલા કો શરીરમાં અનાવશ્યક રૌ આવને કમ ઉમેરમૈ પ્રેશર મોટુપન કોલેસ્ટ્રોલ બઢને ઉમેર અનુસાર શરીરકો ઉંચાઇ નબઢી કુડકો હુને વા ધેરૈ અગ્લો હુને બિરામી જાંચ પ્રત્યેક મહિનાકો દોસ્રો શનિવાર અર્થાત એહી જેઠ 9 ગતે શનિવાર બિહાન 9 બજે દેખી દિવસો 3 બજે સમ્મ સંપર્ક પરિચિત મેડિકલ હોલ પ્રાલી પરિચિત સ્વાસ્થ્ય ક્લિનિક પોખરા 4 ગૈરા પાટન પાલીખે ચોક સંપર્ક 98434032239 98028951 0615188171.
2: डिजिटल ठगीबाट बचौं.
3: हिजो आज डिजिटल रूपमा हुने ठगीका घटना बढेका छन्. बैंकको केवाईसी विवरण अपडेट गर्ने लगायतका विभिन्न बहानामा फोन गरेर वा मेसेजमा लिंक पठाएर ठगीको प्रयास भइरहेको पाइएको हुँदा आफ्नो ओटीपी पिन नम्बर पासवर्ड जस्ता गोप्य नम्बरहरू कसैलाई पनि नदिनुहोला.
2: ध्यान दिनुहोला, बैंकले कहिले पनि ओटीपी पिन नम्बर पासवर्ड जस्ता नम्बरहरू माग्दैन.
3: वित्तीय सचेतनाका लागि सांग्रीला डेभलपमेन्ट बैंकको पहल.
4: होम केयर सेवा, होम केयर सेवा.
5: हेलो होम केयर, डाक्टर नर्स केयर गिभर को सेवा आयो घर घर.
4: के हजुरको घरमा वृद्ध आमा बुबा बाजे बजै दीर्घकालीन रोग बिमारी वा अपाङ्गता भएका परिवारका सदस्यलाई विशेष हेरचाह चाहिन्छ र आफ्नो पेसा व्यवसाय र बाध्यताले परिवारजनलाई पर्याप्त विशेष हेरचाह र समय दिन मिल्छ.